0: आकाशवाणी समाचार यशवी मेहता वांचे छे। सौ प्रथम मुख्य समाचार। सरकारे लोकसभा में जाहिर परीक्षाओं सुधारणा बिल 2026 रजू कर्यो। विपक्षना भारे होबाड़ा वच्चे संसदना बन्ने गृहनी कामगीरी बपोरे 2 वाग्या सुधी स्थगित। आंदोलनकारी विद्यार्थी पर पोलिस कार्यवाहीनो विरोध करती अने हुमलानो भोग बनेला पोलिस कर्मीओना परिवारजनों द्वारा करायेली अरजीओनी सुप्रीम कोर्टमां आवतीकाले सुनावणी। असममां मोटा भागना असरग्रस्त विस्तारमां पूरना पाणी ओसरता स्थितिमां सुधारो। पश्चिम एशियामां संघर्ष थंभी जता क्रूड ऑइलना भावमां घटाडाने पगले भारतीय शेर बजारमां उछाळो। वेटलिफ्टर राजा मुथुपंडीने कॉमनवेल्थ गेम्समां वेटलिफ्टिंग स्पर्धामां सिल्वर मेडल जीतवा बदल अभिनंदननी वर्षा। समाचार विगतवार। लोकसभानी कार्यवाही 12 वागे फरी शुरू थता ज सरकारे लोकसभामां जाहेर परीक्षाओं अन्यायी माध्यम निवारण सुधारो बिल 2026 रजू कर्युं छे। आ बिल जाहेर परीक्षाओं अन्यायी माध्यम निवारण अधिनियम 2024 सुधारो करवानो प्रयास छे। आ बिलने केन्द्रीय मंत्री डॉ जितेन्द्रसिंह द्वारा रजू करवामां आव्युं हतुं। शुक्रवारे केन्द्रीय मंत्रीमंडळे फास्ट ट्रेक कोर्टनी स्थापना अने पेपर लीक अने परीक्षामां गैररीतिना केसमां कड़क सजा सुनिश्चित करवा माटे बिलना ड्राफ्टने मंजूरी આપી હતી। જો કે લોકસભામાં વિપક્ષના હોબાળાને પગલે લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી। જો કે આ બિલ રજૂ કરતા અગાઉ જ્યારે આજે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીના વિરોધને કારણે વિપક્ષના વિરોધને પગલે સંસદના બંને ગૃહ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા હતા। જ્યારે સ્પીકરે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વિપક્ષના સભ્યોએ વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહીનો મુદ્દો ઉઠાવ્યો હતો। તેમણે કહ્યું કે પ્રશ્નકાળ દરમિયાન અન્ય કોઈ મુદ્દા કે બાબતો ઉઠાવવામાં આવશે નહીં। તેમણે વિપક્ષના સભ્યોને પ્રશ્નકાળ સુચારૂ રીતે ચલાવવામાં સહયોગ કરવા વિનંતી કરી હતી। સ્પીકરે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી તેઓ કેટલાક સભ્યના વર્તન અને અવલોકન કરી રહ્યા છે જે ગૃહની ગરિમા અને શિષ્ટાચારને અનુરૂપ નથી।
1: कुछ दिनों से माननीय सदस्यों के विहार आचरण को देख रहा हूं, ये सदन की मर्यादाओं के आचरण के अनुरूप नहीं है। मैं फिर आपसे आग्रह कर रहा हूं, ऐसे माननीय सदस्यों के खिलाफ मुझे कार्रवाई करनी पड़ेगी जो सदन

0: मर्यादाओं परंपराओं को समाप्त करने का प्रयास कर रहे हैं। ये सदन है, सदन की मर्यादा बनाना रखना आपकी जिम्मेदारी है।
1: होबाणा अगाउ लोकसभानी कार्यवाही सवारे 11 वाग्ये शुरू थतानी साथे ज लोकसभाना अध्यक्ष ओम बिरलाए भारतना स्टार वेटलिफ्टर्स मीराबाई चानू, चनाम्बम ऋषिकांत सिंह, राजामुथु पंडी अने पेरा पावरलिफ्टर जांडू कुमार ने स्कॉटलैंडना ग्लासगोमां 23मां कॉमनवेल्थ गेम्समां मेडल जीतवा बदल अभिनंदन आप्या हता।
0: भारत की सुश्री मीराबाई चानू ने वेट लिफ्टिंग की 48 किलोग्राम वर्ग की प्रतियोगिता में स्वर्ण पदक जीता है। इस प्रतियोगिता में श्री ऋषिकांत सिंह चनम बम तथा श्री राजा मुथु पांडी ने उत्कृष्ट प्रदर्शन करते हुए रजत पदक जीता है। मैं सदन की ओर से जीतने वाले सभी खिलाड़ियों को इस ऐतिहासिक उपलब्धि पर हार्दिक बधाई तथा भविष्य के लिए शुभकामनाएं देता हूँ।
1: राज्यसभा में पण आवी ज परिस्थिति हती, ज्यारे गृह सवारे शुरू थता ज विपक्षी सभ्योना होबाड़ा वच्चे गृह बपोरे 12 वाग्या सुधी स्थगित करवामां आव्युं हतुं। सरकारे लोकसभा में परीक्षा सुधारणा बिल रजू कर्युं हतुं। आ बिल रजू करता अगाउ संसदीय बाबतोना मंत्री किरेन रिजिजुए तमाम संसद सभ्य ने परीक्षा सुधारणा बिल पर चर्चा में भाग लेवा अपील करी छे। सोशियल मीडिया संदेश में श्री रिजिजुए कह्युं कि युवा पेढ़ीनो अवाज अने विद्यार्थीओना भविष्य माटे प्रधानमंत्री नरेन्द्र मोदी द्वारा लेवामां आवेला ऐतिहासिक निर्णय सांभळ्या पछी तेओ तमाम सांसदोने आजे चर्चामां भाग लेवा माटे अपील करी छे।
2: तो हम चाहते हैं कि सारा पार्टी, चाहे ऑपोजिशन हो सरकार के हो, सब इसमें चर्चा में भाग लेना चाहिए। और इतना बड़ा फैसला लेने के बाद आज जो एग्जाम पेपर लीक को लेकर के इतना कठोर कानून बना रहे हैं, इसमें अगर चर्चा नहीं करेंगे और डिस्टर्ब करेंगे तो अच्छा मैसेज नहीं जाएगा।
1: परीक्षाना पेपर लीकना मुद्दा पर विरोध करी रहेला विद्यार्थियों सामे पोलीस बळनो वधु पड़तो उपयोग करवानो आरोप लगावती अरजीओनी सुप्रीम कोर्टमां आवतीकाले सुनावणी थशे। मुख्य न्यायाधीश सूर्यकांत अने न्यायाधीश जोय मल्या बागची अने वी मोहनानी बनेली बेन्चे विरोध प्रदर्शन दरमियान हुमलानो भोग बनेला पोलीसकर्मीओना परिवारना केटलाक सभ्यो द्वारा दाखल करायेली एक अलग अरजी अने अन्य सूचिबद्ध अरजी पर सुनावणी करशे। दरमियान मुख्य न्यायाधीश सूर्यकांते आजे अवलोकन कर्युं कि शांतिपूर्ण अने कायदेसर विरोध करवानो अधिकार बंधारणीय रीते सुरक्षित छे। केन्द्र तरफथी हाजर रहेला सॉलिसिटर जनरल तुषार मेहताए कह्युं कि तेओ कोर्टने मदद करशे। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો। આસામમાં મોટાભાગના અસરગ્રસ્ત વિસ્તારમાં પૂરના પાણી ઓસરી ગયા હોવાથી પૂરની સ્થિતિમાં સુધારો થયો છે। શિવસાગર, ગોલાઘાટ, જોરહાટ અને ચરાઈદેવ જેવા સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લામાં 109 રાહત શિબિરમાં 37,000થી વધુ લોકો આશ્રય લઈ રહ્યા છે। સરકારી એજન્સી અસરગ્રસ્ત લોકોમાં રાહત સામગ્રીનું વિતરણ કરવા માટે મિશન મોડ પર કામ કરી રહી છે। દરમિયાન ગઈકાલે સાંજે ચરાઈદેવ જિલ્લાના સોનારીમાં પૂરને કારણે 2 લોકોના મૃત્યુ થયા હતા, જેના કારણે રાજ્યમાં પૂરથી મૃત્યુઆંક 68 થયો છે। આસામના મુખ્યમંત્રી ડોક્ટર હિમંતા બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે રાજ્ય પૂરમાંથી બહાર આવી રહ્યું છે, તેથી અસરગ્રસ્ત વિસ્તારમાં તબક્કાવાર રીતે વીજળી પુનઃસ્થાપન કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે। નાગાલેન્ડના વિવિધ ભાગોમાંથી ફસાયેલા મુસાફરને ઉગારવા માટેના ભારતીય વાયુસેનાએ હવાઈ માનવતાવાદી અભિયાન યથાવત રાખ્યા છે। વર્તમાન ચોમાસામાં ભારે વરસાદના પગલે અનેક માર્ગ બંધ થયા છે। લોંગલેંગ જિલ્લા હેઠળના નમસાંગ સર્કલમાં EAC મુખ્યાલયમાં 2 ભારતીય વાયુસેના હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા। તેમણે કુલ 42 ફસાયેલા મુસાફરને હેમખેમ બહાર કાઢ્યા। અગાઉ 23 અને 24 જુલાઈના રોજ IAF કુલ 148 ફસાયેલા મુસાફરને બચાવ્યા હતા। ભારતીય હવામાન વિભાગે આજે ઓડિશા અને છત્તીસગઢમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર બનેલા દબાણના પ્રભાવ હેઠળ ઓડિશામાં અત્યંત ભારે વરસાદ પડશે। દેશ આજે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખ્યાત વૈજ્ઞાનિક ડોક્ટર APJ અબ્દુલ કલામને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે। ડોક્ટર કલામે ભારતના અવકાશ અને મિસાઇલ વિકાસ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી। તેઓ ભારતના મિસાઇલ મેન તરીકે પણ જાણીતા છે। વર્ષ 2015માં આજના દિવસે તેમનું નિધન થયું હતું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર APJ અબ્દુલ કલામને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પી સોશિયલ મીડિયા સંદેશમાં ગૃહમંત્રીએ ડોક્ટર APJ અબ્દુલ કલામને ભારતના અવકાશ અને મિસાઇલ કાર્યક્રમના શિલ્પી ગણાવ્યા। તેમણે કહ્યું કે ડોક્ટર કલામ હંમેશા દેશભક્ત માટે એક આદર્શ બની રહેશે।

0: व्यावसायिकता अने निस्वार्थ सेवानुं प्रतीक छे। पश्चिम एशियामां संघर्ष घटता ज ब्रेंट अने वेस्ट टेक्सास इंटरमीडिएट क्रूडमां 7% वधुनो घटाडो नोंधायो हतो। बंने देशमां बोमबारो अटकता ज ब्रेंट क्रूड सरकीने $91 प्रति बेरल अने WTI क्रूडनो भाव घटीने $85 सुधी पहोंची गयो हतो। युद्ध विराम समाप्त थया बाद अमेरिका अने ईरान बंने देशोए एकबीजा पर हुमला शुरू कर्या हता, जेना कारणे आंतरराष्ट्रीय बजारमां क्रूड तेलनी किंमत $100 प्रति बेरलना स्तरनी नजीक पहोंची गयुं हतुं। भूराजकीय चिंता अने क्रूड ऑइलना भावमां घटाडा वजे આજે બપોરના સત્રમાં બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંક લગભગ 1% વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતા। સેન્સેક્સ 675 પોઈન્ટ કરતાં વધુ વધી, જ્યારે નિફ્ટી 190 પોઈન્ટ કરતાં વધુને કારોબાર કરી રહ્યું હતું। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે વેઇટલિફ્ટર રાજા મુથુપંડીને 2026 કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષની 75 કિલોગ્રામ વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે રાષ્ટ્રને રાજા મુથુપંડીની સિદ્ધિ પર ગર્વ છે। તેમણે તેમના ભવિષ્યના પ્રયાસ માટે શુભેચ્છા પણ પાઠવી હતી। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। સરકારે લોકસભામાં જાહેર પરીક્ષાઓ સુધારણા બિલ 2026 રજૂ કર્યું। વિપક્ષના ભારે હોબાળા વચ્ચે સંસદના બંને ગૃહની કામગીરી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત। આંદોલનકારી વિદ્યાર્થી પર પોલીસ કાર્યવાહીનો વિરોધ કરતી અને હુમલાનો ભોગ બનેલા પોલીસકર્મીના પરિવારજનો દ્વારા કરાયેલી અરજીની સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી। આસામમાં મોટાભાગના અસરગ્રસ્ત વિસ્તારમાં પૂરના પાણી ઓસરતા સ્થિતિમાં સુધારો। પશ્ચિમ એશિયામાં સંઘર્ષ થંભી જતા ક્રૂડ ઓઇલમાં ઘટાડાના પગલે ભારતીય શેરબજારમાં ઉછાળો અને વેઇટલિફ્ટર રાજા મુથુપંડીને કોમનવેલ્થ ગેમ્સમાં વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદનની વર્ષા। આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
1: અંકિતા આપટે રાષ્ટ્રીય બાતમ્યા દેત આહે। ઠળક બાતમ્યા। स्पर्धात्मक परीक्षांमधले गैरप्रकार रोखण्यासाठी लोकसभेत सुधारणा विधेयक सादर। जंतर मंतरवर विद्यार्थी निदर्शकांवर पोलिसी बळाचा अवाजवी वापर केल्याचा आरोप करणाऱ्या याचिकांवर सर्वोच्च न्यायालयात उद्या सुनावणी। माजी राष्ट्रपती APJ अब्दुल कलाम यांच्या पुण्यतिथीनिमित्त देशाचं अभिवादन आणि स्क्वॉश जागतिक कनिष्ठ सांघिक अजिंक्यपद स्पर्धेत भारताचा संघ उपउपांत्यपूर्व फेरीत दाखल। पेपर फुटीच्या प्रकरणांना आळा घालण्यासाठीचं सार्वजनिक परीक्षा अनुचित साधनांचा प्रतिबंध दुरुस्ती विधेयक 2026 प्रधानमंत्री कार्यालयाचे राज्यमंत्री जितेंद्र सिंग यांनी आज लोकसभेत मांडलं।
2: आय राईज टू मूव्ह फॉर लीव टू इंट्रोड्यूस द पब्लिक एक्झामिनेशन ब्रॅकेट प्रिव्हेंशन ऑफ अनफेअर मीन्स अमेंडमेंट बिल 2026 अमेंड द पब्लिक एक्झामिनेशन प्रिव्हेंशन ऑफ अनफेअर मीन्स बिल 2024।
1: हे विधेयक महत्वाचं असून सदस्यांना हवा तितका वेळ त्यावर चर्चा करायची परवानगी दिली जाईल असं आश्वासन सभापती ओम बिर्ला यांनी दिलं। विरोधकांनी घोषणाबाजी न करता चर्चा करावी असं आवाहन त्यांनी केलं, पण विरोधकांनी जोरदार घोषणाबाजी केल्यानं सभागृहाचं कामकाज 2 वाजेपर्यंत तहकूब करण्यात आलं। त्यापूर्वी आज सकाळी 11 वाजता कामकाजाला सुरुवात झाल्यानंतर सभापती ओम बिर्ला यांनी ग्लासगो इथं सुरू असलेल्या राष्ट्रकुल स्पर्धांमध्ये पदकं पटकावणाऱ्या भारतीय खेळाडूंचं अभिनंदन केलं। भारोत्तोलन स्पर्धेत 48 किलो वजनी गटात विक्रमी 190 किलो वजन उचलून सुवर्णपदक पटकावणारी मीराबाई चानू, 60 किलो वजनी गटात रौप्य पदक पटकावणारा चनंबम ऋषिकांत आणि 65 किलो वजनी गटात रौप्य पदकाची कमाई करणारा राजा मुथुपंडी यांच्यासह भारताच्या संपूर्ण चमूबद्दल त्यांनी गौरवोद्गार काढले। त्यानंतर सभापतींनी प्रश्नोत्तराचा तास पुकारला, पण सत्ताधारी आणि विरोधी पक्षांच्या सदस्यांनी घोषणाबाजीला सुरुवात केली। वारंवार विनंती करून आणि नंतर कारवाईचा इशारा देऊनही गदारोळ न थांबल्यानं सभापतींनी कामकाज 12 वाजेपर्यंत तहकूब केलं होतं। राज्यसभेत कामकाजाच्या सुरुवातीला कागदपत्र सभागृहाच्या पटलावर ठेवण्यात आली। सार्वजनिक परीक्षा अनुचित साधनांचा प्रतिबंध दुरुस्ती विधेयक 2026 लोकसभेनं मंजूर केल्यानंतर सभागृहात चर्चा करून ते संमत करण्यासाठी 6 तासांचा वेळ ठरवून दिल्याची माहिती अध्यक्ष CP राधाकृष्णन यांनी सभागृहाला दिली। त्यानंतर विरोधकांनी गदारोळ सुरू केला। विरोधी पक्षनेते मल्लिकार्जुन खरगे यांनी नियम 267 अंतर्गत विद्यार्थी आंदोलनादरम्यान विद्यार्थ्यांवर लाठीमार केल्याप्रकरणी स्थगन प्रस्तावाची नोटीस दिल्याचा मुद्दा उपस्थित केला। मात्र दुर्मिळात दुर्मिळ परिस्थितीतच स्थगन प्रस्तावाला मान्यता देण्यात येते असं राधाकृष्णन यांनी सांगितलं. त्यावर देशाच्या इतिहासात पहिल्यांदा विद्यार्थ्यांना मारहाण करण्यात आल्याची बाब खरगे यांनी अधोरेखित केली. यावर विरोधक

0: आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના અને ન્યૂઝ ઓન AIR આ મોબાઈલ એપ પર એકદમ ખરા સોના જેવો કાર્યક્રમ ગીત ગુરજરી અને કાર્યક્રમમાં આજે આપની સાથે છે
1: તમારી સખી આરજે સેજલ ચૌહાણ
0: અને હું તરુલતા કરોડિયા. અમારા બંનેના તમામ મિત્રોને સસ્નેહ નમસ્કાર અને પ્રણામ.

0: તરુબેન, સાત ભાઈઓનું એવું ગામ, દરેકનું પોતાનું નોખું નામ, એક હાથ મે તો બીજો આવે, સમયનું પૈડું આમ જ ચલાવે, બોલો એ કોણ?
1: અરે વાહ, તે તો મને કોયડો પૂછ્યો ને, હવે મને ઉકેલ ન આવડતો હોય તો. એટલે મને બધા જ સવાલોના જવાબ આવડે એવું કંઈ જરૂરી નથી, પણ આનો જવાબ આવડે છે મને. અઠવાડિયું, બરાબર છે?
0: એકદમ કરેક્ટ. તમને જવાબ ના આવડે એવું બને જ નહીં.
1: ના હો, એવું કાંઈ નથી. એવા અનેક પ્રશ્નો હોય જેના જવાબો મને આવડતા નથી, પણ આ કોયડાનો તારો જવાબ આવડતો તો એટલે મેં કહ્યું અઠવાડિયું, બરાબર હતું ને?
0: એકદમ સાચું બોલ્યા છો તમે. પણ તરુબેન, ક્યારે વિચાર્યું છે કે અઠવાડિયામાં માત્ર સાત જ દિવસ કેમ હોય, 10 કે 12 દિવસ કેમ ન હોય, અને એમાંય પાછું સોમવારને સોમવાર જ કહેવાય, કોઈ સુપર પાવર વાર કેમ ન કહેવાય?
1: જો આ આવ્યો જેન્ઝી. આ જેન્ઝી છે ને, તમને ગૂંચવી જ નાખે. એટલે જેન્ઝી સાથે કોઈ દિવસ ચર્ચામાં ઉતરવું નહીં. હા બેન, તમે જે કહો ને એ જ અમે માની લઈએ એવું. પણ તે શું પૂછ્યું મને? અઠવાડિયામાં કેમ માત્ર સોમવાર મંગળવાર સાત જ વાર આવે? તો એની પાછળ અનેક કારણો છે. ખગોળ વિજ્ઞાનના કેટલાક ગણિતો હોય, આપણું વેદ પુરાણ છે એની અનેક માન્યતાઓ, અનેક કથાઓ છે, અને આપણું ગણિત શાસ્ત્ર પણ એમાં કામ કરે છે. એવા અનેક રહસ્યો મળીને આ અઠવાડિયું બન્યું. અને સોમવારને સોમવાર, મંગળવારને મંગળવાર કહેવામાં આવે એ વારો નક્કી થયા અનેક ગ્રહો અને તારાઓના નામ પરથી. બરાબર છે ને? તો હવે હા શ્રોતા મિત્રો, આણે પ્રશ્ન પૂછી જ લીધો છે, કારણ કે આજે છે ને મને એવું લાગે છે કે આ સોમવારનું વારનું નામ સોમવાર કેમ પડ્યું એવું બધું કંઈક બોલવાની હોય ને એવો મને અંદાજો આનો આવી રહ્યો છે. જો આપને ખબર હોય ને તો આપ જણાવો ને કે સોમવારને સોમવાર જ કેમ કહે છે, અઠવાડિયામાં સાત જ દિવસ કેમ છે. આ બધા પ્રશ્નોના ઉત્તર જો આપની પાસે હોય તો તરત જ ફોન ઉપાડો. નંબર છે 02245154134, 02245154135. અને હા, આપના ફરમાઈશી ગીતો તો હંમેશા આવકાર્ય છે, તો આપની ફરમાઈશ સાથે પણ આપ ફોન કરી શકો છો.

0: आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी। अने सेजले प्रश्न पूछ्यो होतो के वार सात ज केम, आवो ज प्रश्न होतो ने तारो।
1: हाँ,
0: तो एनो जवाब एवो छे के आपणा खगोळ विज्ञानमां पूनम थी अमास अने अमास थी पूनम एम चंद्रनी कळाओ थती होय छे, वधघट थती होय छे। अने आ थाय छे 29.5। अने आ चक्रने जारे चार भागमां वहेंचवामां आव्युं त्यारे सात वार थया।
1: સાચી વાત। અને તમને ખબર છે તરુબેન, આપણા પ્રાચીન ભારતીય ખગોળશાસ્ત્રમાં હોરા સિદ્ધાંત છે, એટલે પહેલા આપણા પુરાણોમાં અને જ્યોતિષ શાસ્ત્રોમાં આપણા નવ ગ્રહ હતા, જેમ કે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ, તેના પરથી આપણા દિવસોના નામ રાખવામાં આવ્યા છે। અને નામના ક્રમની વાત કરીએ તો સૂર્યોદયના સમયે જે ગ્રહની ઉર્જા સૌથી વધુ હોય તે ગ્રહની તે દિવસે તે નામના વારને નામ આપવામાં આવતું હતું।
0: અને સેજલ, તને ખબર છે મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે આ જે અંગ્રેજી નામ છે એ પણ આપણા ખગોળ વિજ્ઞાનના આધારે જ આપવામાં આવ્યા છે।
1: ઓહો હો હો,

0: તો આ બધાની પાછળ આપણી પૌરાણિક કથાઓ બી હશે ને?
1: હા છે જ ને.
0: હા,
1: અનેક પૌરાણિક કથાઓ છે, અને એ બધી જ પૌરાણિક કથાઓમાંથી અનેક થોડીક કથાઓ આજે આપણે શ્રોતાઓને જણાવીશું. પણ
0: એક ગીત પછી.
1: પણ એ ફરમાઈશી ગીત છે ને અત્યારે? તો
0: અત્યારે ફરમાઈશી ગીત નથી, પણ આના પછી આપણે ચોક્કસ એક ફરમાઈશી ગીત વગાડવાના છીએ.

0: એટલે સૂર્ય છે તો જ જીવન છે. એટલે સૂર્ય, રવિ એટલે સૂર્ય, ભાસ્કર એટલે સૂર્ય, આદિત્ય એટલે સૂર્ય, અને સૂર્યથી શરૂઆત થાય. સૂર્યોદયથી જ તો દિવસની શરૂઆત થાય, એમ કેલેન્ડરમાં પણ વારની શરૂઆત રવિવારથી થાય.
1: વાહ વાહ, ક્યા બાત હૈ, સાચી વાત છે. તો હું એની એક કથા લઈને આવી છું.
0: ચોક્કસ જણાવ.
1: આમ તો કથા બહુ બધી છે દરેક વારની, પણ હું જે કથા લાવી છું એ કથા અનુસાર, જ્યારે બ્રહ્માંડમાં ચારે તરફ અંધકાર હતો ત્યારે બ્રહ્માજીના મુખમાંથી ઓમનો નાદ થયો, અને મહર્ષિ કશ્યપ તથા અદિતિના ઘેર સૂર્યોદેવ એટલે કે આપણા રવિદેવ, સૂર્યદેવ પ્રગટ થયા, અને એટલે જ આ વારને સોમવાર કહેવાય છે.
0: અરે ના, રવિવાર કહેવાય છે.
1: હું એ જ જોતી
0: તું છે ને, તું સોમવાર પર કેમ વારંવાર જઈ રહી છે? તને સોમવાર વધારે પ્રિય લાગે છે?
1: ના તરુબેન, આ તો મેં જાણી જોઈને કીધું, કેમ કે રવિવાર કેટલા જલ્દી નીકળી જાય અને તરત સોમવાર આવી જાય.
0: હા, તો કામ પણ કરવું જોઈએ ને, આપણે કામ કરવા માટે તો જન્મ છે, કર્મ એ જ આપણું પહેલું એ છે, એટલે આપણો જન્મ જ કર્મ માટે થયો છે. હવે રવિવારના દિવસે એક દિવસ આરામ બસ, એટલે સોમવારે પાછા તાજા માજા થઈને આજે આવી ગયા ને ઓફિસે.
1: સાચી વાત. તો એવી જ રીતે સોમવારની પણ વાત કરીએ.
0: સોમ, સોમ એટલે ચંદ્ર ને. હા, એટલે લગભગ ચંદ્રના નામ પરથી આ સોમવાર પડ્યો, બરાબર છે ને સેજલ?
1: એકદમ સાચી વાત.
0: એટલે શું છે એનું કંઈક?
1: ચંદ્રના નામથી સોમવાર પડ્યો, કેમ કે ચંદ્ર આપણા જડત્વ, આપણા જળ તત્વ અને આપણા મનને કંટ્રોલ કરે છે.
0: બરાબર.
1: અને તેને નવગ્રહમાં પણ સ્થાન છે તરુબેન.
0: અરે પણ રવિને તો હવે તારો કહે છે, અને ઉપગ્રહ કોને કહે છે?
1: ચંદ્રને કહેવાય છે.
0: તો પછી એ નવગ્રહમાં કઈ રીતે આવે?
1: બરાબર પકડ્યું ને તમે. આપણા જ્યોતિષ વિજ્ઞાન અને પુરાણોના આધારે કહીએ તો ચંદ્ર અને જે સૂર્ય છે તેને ગ્રહ કહેવામાં આવે છે, પણ ખગોળ શાસ્ત્રના આધારે કહીએ તો સૂર્ય એક તારો છે અને ચંદ્ર ઉપગ્રહ છે.
0: હા, એ જ તો હું વિચારમાં પડી ગઈ કે રવિ એ તારો છે, ચંદ્ર એ ઉપગ્રહ છે, અને તું કહે છે ગ્રહ છે. આ ગ્રહ, ઉપગ્રહ, તારો, આ હા, કન્ફ્યુઝ થઈ ગઈ. ગીત સંભળાવ તો.
1: ચોક્કસ.

0: आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. કાર્યક્રમમાં આજે આપની સાથે છે સેજલ ચૌહાણ અને હું તરુલતા કરોડિયા. વાતો થઈ રહી છે 7 વારોની અને શો ઘણો જ ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યો છે, બરાબર ને? હા, પરંતુ હવે છે ને એવો ગ્રહ આવી રહ્યો છે જેનાથી બધાને ડર લાગે. હા, કારણ કે જ્યારે લગ્ન ન થતા હોય ને ત્યારે પહેલો પ્રશ્ન એ જ આવે, છોકરીને મંગળ તો નથી ને?
1: હા.
0: હા, હવે આ મંગળ એ વારનું પણ નામ છે, ગ્રહનું પણ નામ છે, તો એ ક્યાં નડે લગ્નમાં એ મને નથી ખબર પડતી. પરંતુ પ્રશ્ન તો આવે છે, છોકરીને મંગળ તો નથી ને? અને મંગળ હોય તો આમ કરો તેમ કરો અને મોઢા લગ્ન થશે, એવી અનેક માન્યતાઓ આ ગ્રહની પાછળ છે. પરંતુ આ જે વાર છે ને એની પાછળ એક સરસ વાર્તા પણ છે કે ભગવાન શંકર અને અંધકાસુર વચ્ચે એકવાર યુદ્ધ થયું અને શંકરના કપાળેથી પરસેવાનું એક ટીપું પડ્યું અને એમાંથી આ મંગળનો જન્મ થયો હતો. અને મંગળ એ લાલ રંગનો ગ્રહ છે અને એ આપણા લોહી તથા
1: આપણા સાહસ તથા અગ્નિનો પ્રતીક છે,
0: બરાબર. અને હવે વાત કરીએ બુધ ગ્રહની, એટલે અંગ્રેજીમાં મર્ક્યુરી, બરાબર ને?
1: એક્ઝેક્ટલી. બુધ એટલે કે મર્ક્યુરી, જે ન્યુરોલોજી અને બુદ્ધિનો કારક છે. કથા એ છે કે બુધદેવ ચંદ્ર અને તારાના પુત્ર હતા. તેઓ જન્મથી જ એટલા જ્ઞાની હતા કે બ્રહ્માજીએ તેમને બુદ્ધિના સ્વામી બનાવી દીધા. અને એટલે જ બુધવારે આપણે ગણપતિ બાપાની પણ સ્તુતિ કરીએ છીએ, કેમ કે ગણપતિ બાપાને પણ બુદ્ધિના દાતા કહેવાય છે.

0: તમને ખબર છે તરુબેન, વિજ્ઞાન ગુરુ એટલે કે જુપિટરને પૃથ્વીનો રક્ષક કહે છે, કારણ કે પોતાની પ્રચંડ ગુરુત્વાકર્ષણ શક્તિથી તે અંતરિક્ષમાંથી પૃથ્વી તરફ આવતા વિનાશક ઉલ્કાપિંડોને પોતાની તરફ ખેંચી લે છે.
1: શું વાત કરે છે, સાચું છે?
0: હા,
1: અને એવું પણ કહેવાય છે કે મહર્ષિ અંગિરાના પુત્ર બૃહસ્પતિએ ખૂબ કઠોર તપ કરીને ગુરુપદ મેળવ્યું હતું. તને તો ખબર જ છે, પરમ દિવસે જ ગુરુ પૂર્ણિમા છે. અને જે ગુરુ હોય ને એ હંમેશા અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય. એટલે જ્યારે પણ દેવો અને દાનવોમાં જ્યારે યુદ્ધ થાય ને ત્યારે ગુરુ સાથે હોય તો વિજય પાક્કો, કારણ કે ગુરુ હંમેશા સાચી દિશા બતાડે.
0: સાચી વાત છે.

0: તરુબેન સૌથી ચમકીલો ગ્રહ છે, જે કળા વૈભવનો દાતાર સૌથી ચમકીલો ગ્રહ છે જે કળા વૈભવનો દાતાર લક્ષ્મીજીની કૃપા વરસે, કહો આ કયો વાર?
1: સેજલ, હું વારનું નામ તો આપું, પરંતુ એ પહેલા જ્યારે તું તરુબેન આ જે ટહુકો તારો આવે છે ને, એ ટહુકામાં જ મને સમજાઈ જાય છે કે આ કંઈ પૂછવાની છે અને મને ગૂંચવવાની છે. એટલે જ્યારે જ્યારે તારું તરુબેન એવું આવે છે ને, એટલે હું જરાક આમ સતર્ક થઈ જાઉં છું. તું નથી જોતી કે હું કેવી આમ સતર્ક, એકદમ આમ કંઈક કોયડો આવવાનો છે એવી બેસી જાઉં છું.
0: પણ હું પ્રયત્ન તો ઘણા કરું છું, પણ સાકાર ક્યાં થાય છે?
1: હા, પણ જવાબ તો શુક્રવાર જ છે ને.
0: સાચી વાત.
1: હા, એકદમ ચમકીલો ગ્રહ છે. અને એમ જોઈએ તો શુક્રવાર છે ને આકર્ષણનો ગ્રહ કહેવાય, પાછો કલાનો ગ્રહ કહેવાય. એટલે જે કલાના લોકો હોય એ લોકોને શુક્રવારે સાથે બહુ જ આમ લાગવેગ હોય ને, એવું આકર્ષણ શુક્રવાર. એટલે આમ બહુ રોમેન્ટિક ગ્રહ પણ છે આ. હા, પણ આ શુક્રાચાર્ય એટલે આમ તો દાનવોના ગુરુ કહેવાય શુક્રવારે, એટલે જે શુક્રાચાર્ય છે એની સાથે આ વાર જોડાયેલો છે, શુક્ર ગ્રહ સાથે જોડાયેલો છે. બરાબર છે ને? હું જે બરાબર બોલી રહી છું એ બરાબર છે ને?
0: બરાબર જઈ રહ્યા છો.
1: હા, આને ઇંગ્લિશમાં વિનસ કહેવાય.
0: હા,
1: એ હું જરા કન્ફ્યુઝ થઈ ગઈ કે વિનસ એટલે શુક્રવાર ને.
0: એ જ. પણ તરુબેન અહીંયા વિરોધાભાસ તો જુઓ, આ પ્રેમનો ગ્રહ છે પણ એને મોર્નિંગ સ્ટાર કહેવાય છે, એટલે ઊંઘમાંથી ઉઠાડવાનું કામ કરે છે. પણ પ્રેમમાં હોય તો ડૂબી જાય, તો ઊંઘી જાય.
1: ના, પ્રેમમાં છે ને ઊંઘ જ ન આવે.
0: ઊંઘ જ ના આવે.
1: ના, સપનાઓમાં પણ એ જ દેખાય ને.
0: હા,
1: એટલે આખો દિવસ બસ એનું જ નામ ચાલતું હોય, આમ કરશું તેમ કરશું, ફલાણું કરશું ત્યાં મળશું, આ જ બધું ચાલતું હોય.
0: એ તો સાચી વાત.
1: હા, એટલે આ સરસ વાર છે શુક્રવાર, આમ મજાનો વાર
0: ગમે ને. એટલે ચાલો આ ગમતા વાર સાથે જ એક ગમતું ગીત પેશ કરીએ.
1: ચોક્કસ.

0: आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना कार्यक्रम गीत गुर्जरी। अने आजे आपनी साथे छे सेजल चौहान अने हूँ तरुलता करोडिया अने वातो करीए छे वारोनी। अने अमे आवी गया छे अंतिम वार एटले के शनिवार पर जे न्यायप्रिय वार छे, बराबर ने?
1: એટલે સાયન્સ ફેક્ટ અનુસાર શનિ સૂર્યની પરિક્રમા બહુ ધીમે ધીમે પૂરી કરે છે, એટલે જ સંસ્કૃતમાં તેને શૈનેશ્વર કહેવાય છે, એટલે કે ધીમે ધીમે ચાલનારો।
0: એવું કહેવાય છે કે શંકર ભગવાનની એમણે ખૂબ તપશ્ચર્યા કરી હતી અને એમણે પ્રસન્ન થઈને એમને સૃષ્ટિના દંડાધિકાર બનાવ્યા છે, એટલે કે આપણે

0: सारा खराब कर्मो नो हिसाब पण તેઓ રાખે છે, બરાબર ને? તો મિત્રો આ સાથે જ મને તરુલતા કરોડિયા
1: અને મને સેજલ ચૌહાણ ને
0: આપો રજા, ફરી મળીશું વચન સાથે. નમસ્કાર, 4 વાગે આપ સાંભળશો સમાચાર.